0: कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बोनो ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु
0: राम राम। किसान भाई बोन आप हमरी रहो आपणो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु घणेमान स्वागत करो हां अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડી ને એક નવા વિષય ને હાથે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે કિસાન ભાઈ બોન થકી આપણે વાતે કરવા રહ્યા પુવાડિયા ઔષધિ નું શું મહત્વ હે
0: હવે
1: આ પુવાડી શું કહેવાય ને આના થકી આપણને શું શું લાભ થઈ શકે
0: હવે તો જાગૃતિ બોન અણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે કિસાન ભાઈ બોનો થકી ઘણા કની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણે ભાઈ બહેનો ને હામરાવી દા ગીત મોરે કર આપણી વાતે
1: હોવે તો કિસાન ભાઈ બહેન આપ સબ હાંભળતા રહો આપણો રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે।

0: अंजलि बोल गीत तो आई शुभरू नणास कथा था पड़ा सोटा जेबी बातें रही कार्यक्रम खेतीवाड़ी में ये आपने किसान भाई बोनों ने गमी होंगा किसान भाई बोन आपने मारो आसनो कार्यक्रम केवू लाग्यो એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો આપણે આણા પતા માટે
1: હવે ભાઈન બોનું લખી લો અમારું પતુ અમારું પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 એફએમ મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તારુદી
2: રામ રામ રામ રામ

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિનું
0: રામ રામ. કિસાન ભાઈ બોન, આપ હમરી રહો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 એફએમ માતે, ને આપ સબનું ઘણે માન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી ને એક નવા વિષય ને હાથે. આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન, આપણે કિસાન ભાઈ બોન થકી આપણે વાતે કરવા રહ્યા. પુવાડિયા ઔષધિ નું શું મહત્વ હે?
0: હવે
1: આ પુવાડી શું કહેવાય ને આના થકી આપણને શું શું લાભ થઈ શકે?
0: હવે તો જાગૃતિ બોન, આના વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં આપણે કિસાન ભાઈ બોનો થકી ઘણા કની વાત થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરો એને પહેલા આપણે ભાઈ બોનો ને હમરાવી દાગી મોરે કરા આપણી વાતે.
1: હવે તો કિસાન ભાઈ બોન, આપ સબ હાંભળતા રહો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 એફએમ માટે.

0: बातें हो गई है। आपका बहुत बहुत धन्यवाद करते हैं कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: जी बहुत बहुत धन्यवाद अंजलि जी आपका भी, और मैं श्रोताओं का भी धन्यवाद करना चाहूंगा कि ये जानकारी उनके काम आएगी।
0: જાગૃતિ બોલ જેમ કે આવડે આપણે વેસ્ટમાં મનીષજી સર જોડે તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા તકી બતાડી દીધો હે કે ઔષધીય ગુણો તકી ભરપૂર આ જે પુવાડિયા હે આનું હું મહત્વ હે આ હું કહેવાય હે ને આના સ્વાસ્થ્ય લાભ હું હું હે ને હરતે અગર આપણે આનું સેવન કરી રહ્યો તો આપણને ઘણા અકાની વાતનું ધ્યાન રાખવું હે તો આશા કરો કે આ હંગરી વાતે આપણે ભાઈ બુનોને ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટ પડવાનું તો સૂટ તો પડો પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટ
2: હોવે.

0: अंजलि बोल। गीता शुभरु नड़ास कथा तपड़ा सोटा जेबी बातें रही कार्यक्रम खेतीबाड़ी में ये आपने किसान भाई बोनों ने गमी होंगा। किसान भाई बोन आपने मारो आसनो कार्यक्रम केव लगे એના બારામાં આપ રાય સુઝાવ આલી શકો આપણે અણા પતા માટે।
1: હવે ભાઈન બોનુ લખી લો મારું પતું, અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન। અમારું પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે। અમારું ફોન નંબર હે 9460051234।
0: તો કિસાન ભાઈ બોન ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે
2: રામ રામ
3: રામ રામ।